قولي صلوا على محمد وعلى محمد. الطرف واقم الصلاة على محمد وعلى محمد. દુનિયાની અંદર વિચાર કરવામાં આવે, મનન કરવામાં આવે, નજર નાખવામાં આવે તો લગભગ એવો નિચોડ આપણે નીકાળી શકીએ કે દુનિયાની અંદર આવા વાતાવરણ, આવો સંજોગ, યાની કે મૃત્યુ મોતની જ્યારે વાત આવે તો લગભગ દુનિયાની અંદર જેટલા ઇન્સાનો પોતાની જિંદગીને વસાવી રહ્યા છે એમાં ઝાઝા પ્રમાણમાં, લગભગ પ્રમાણમાં બધા લોકો એવા જ આપણને મળશે. કારણ કે આપણી ફિતરતની અંદર છે કે મોતથી હંમેશા ડરવાની વાત આવે. યાને લગભગ દુનિયાની અંદર આપણે બધા અહીંયા, કોઈને તમે પૂછું કે ભાઈ મરવાથી બીસ, મને કાંઈ પડી નથી, એ અહીંયા બોલે. પણ ઓલું જ્યારે મલેકુલ મોત સામે આવે ત્યારે જોયું જશે બીક લાગે છે કે નહીં. તો ઇન્સાન મોતથી ડરે, મોતની વાતો પણ એને પસંદ ના આવે. પણ આપણા પાસે જ્યારે હકીકત આવી જાય તો ત્યારે આપણને આ દિન અમુક શિક્ષકો અને શિક્ષાઓ આપે છે કે મને અને તમને આવા મોકા ઉપર કેવી રીતે આ વાતના બારામાં વિચાર કરવો જોઈએ. તો મોતથી બધા બીએ, પણ અજબ વાત એ છે કે મોતથી બીવાવાળાને કદાચ એ ખ્યાલ નથી કે આ જિંદગીમાં મોતથી બીવા કરતાં વધારે બીવા જેવી વાત મોત પછીની છે. વ્યાધિ કરવા જેવી એ મોત પછીની વાતમાં છે, પણ હઝરતે ઇન્સાન એટલો નગુણો છે કારણ કે એને આ દુનિયામાંથી જવું નથી, એટલે આ દુનિયાને પોતાના નજરમાં નાખીને એમ સમજે છે કે એને મોતથી ડર લાગે છે. હાલાકી હકીકત એ હોવી જોઈએ કે એને મોત પછીની જિંદગી છે, એનાથી ને વધારે ને બીવું જોઈએ. પણ હાલાત એવા છે કે મોત જ્યારે આવે તો આપણે બધાએ પોતાને મોતથી બચાવતા હોઈએ, ગાડી આસ્તે આસ્તે ચલાવીએ, અક્સિદા ના થાય, દવાનો ખ્યાલ રાખે, ખાધા ખોરાકનો ખ્યાલ રાખે. કેમ? કારણ કે મરવું નથી. ઠીક છે, સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. પણ એમાં કાંઈ વાંધો નથી અગર મોતથી ડર લાગે છે તો, પણ વધારે ડરવાની વાત મોત પછીની જિંદગી છે. કેમ? આ આપણી વાત છે, સૌ સાદી વાત છે, અક્કલમંદીની વાત છે. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ આ કથન આપણે અવારનવાર મજલિસોની અંદર ઝાકિરીન કરામથી સાંભળતા આવ્યા છે. મૌલાએ કહ્યું, ઇન્નલ યૌમ અમલુન વલા હિસાબ વગદન હિસાબુન વલા અમલ. બેશક આજે અમલ જે પણ કરો, હિસાબો કિતાબ લેવાવાળું કોઈ નથી, કોઈ હિસાબ નહીં લે. આમ કરીશ, ઓમ કરીશ, તેમ કરીશ, આ ઠેમે કરીશ, આ જગ્યાએ કરીશ, કાંઈ વાંધો નથી. કેમ? અમલ કરીએ જાઓ, હિસાબ લેવાવાળું કોઈ નથી. તો પછી બીવાની શું જરૂર છે? હિસાબ લેવાવાળું કોઈ નથી. પણ ત્યાં શું છે? વગદન હિસાબુન વલા અમલ. ત્યાં હિસાબ લેવાવાળો છે, મારો હિસાબ લેવામાં આવશે અને અમલ કરવાનો મારા પાસે મોકો બાકી નહીં હશે. નતીજો એ નીકળ્યો કે અહીંયાની બીક કરતા મને વધારે બીક રાખવી જોઈએ આ જિંદગી બાદમાં. આજે આપણી કોમની અંદર આપણે ત્યાં ઇંતકાલ, આવો મોકો જ્યારે આવે તો આપણને યાદ અપાવે છે આવા મોકાઓ કે ખુદા કરે અજબ ઇત્તેફાક છે. આ આયત સૂરે મુમિનૂનની છે, એટલે આપણી વાત થઈ રહી છે, આપણને સંદેશો દેવામાં આવે છે. ખુદા એક સવાબ કરે છે આપણને. આપણે ક્યાંથી મજલિસને શરૂ કરી? બીવા જેવી વાત અહીંયા કરતાં વધારે ત્યાંની મને બીવાની જરૂર છે, પણ ત્યાંની બીક મને કેટલી છે? ત્યાંનો ડર યા ખ્યાલ મને કેટલો છે? ખુદા એક સવાલ કરે છે આપણને કુરાન મજીદમાં, સૂરે મુમિનૂન કુરાન મજીદનો 23મો સૂરો, આયત નિશાન 115, વેન્થવા સંકેસ 23:115. સવાલ થયો કે બિસ્મિલ્લાહ રહેમાન રહીમ, અફ હસિબતુમ અન્નમા ખલકનાકુમ અબથા વ અન્નકુમ ઇલૈના લા તુરજઉન. તમે શું એમ સમજો છો કે અમોએ તમને મકસદ વગર પેદા કર્યા છે અને તમને અમારી બારગાહમાં પાછા નહીં લેવામાં આવે? તમને પાછું વરવાનું જ છે. હવે ક્યારેક ક્યારે અહીંયા દુનિયામાં શક કરવાવાળા પણ હોય કે કંઈ હશે મરવા પછી,

કારણ કે કોઈ ત્યાં જઈને પાછું આવ્યું નથી. કેવા તો નાના નાના વિચારો આપણે કર્યા, દિન આપણને સમજાવે છે. ભાઈ તને એમ છે કે મરવા પછી કાંઈ હશે તો તું જરાક એ તો વિચાર કર, તું પોતે ક્યાંથી આવ્યો, તું પોતે આવ્યો ક્યાંથી, તું પેલે હતો, તારું નામ હતું ને નિશાન હતું, કોઈ પણ વજૂદ નહોતું તારું, ઠીક છે, તું કાંઈ નહોતો, એમાંથી તું આવી ગયો. તો તને સવાલ કરવાનું મન થાય છે કે કેમ કંઈક હશે, તો ખુદા માટે કંઈ નવાઈની વાત છે કે તું કાંઈ નહોતો એમાંથી તું આવી ગયો, હવે કાંઈક તો છો ના. આ ઇન્સાન છે, આ પૂતળું છે, આ માંસ છે, આ ગોશ્ત છે, આ લોહી છે, મરવા પછી આ કબરમાં જશે, આ બધું સડી જશે, હાડકા રહેશે, હાડકા નહીં રહે તો હાડકાનું શું થશે, શું થશે, ધૂળ બની જશે ને. તો ધૂળ તો છે, તું કાંઈ નહોતો એમાંથી આવી ગયો, તો હવે ધૂળમાંથી ને ખુદાને અગર કંઈ કરવું હોય તો એના માટે મુમકિન હોય કે ના હોય. હમણાં સૂરે યાસીન પડી, આપણે પડી ના સૂરે યાસીન શા માટે આ મરહુમોના ટેમે આપણે પડીએ છે? હું કહું છું નબીએ કરીમે પડવાનું કીધું છે, પણ દરરોજ કહું છું કે સૂરે યાસીનમાં છે કે આ જીવતાઓ માટે છે કે હું અને તમે જાગૃત થઈ જઈએ. સૂરે યાસીનની આજે આપણે કોણ યાસીન પડી, ઓનભાઈએ પડી. સૂરે યાસીનમાં છેલ્લા ભાગમાં તમે જો ને તો 78 અને 79 આયત 377 પોતાનો દાખલો દે છે. કેમ થશે આ હાડકા તો બધે ધૂળ થઈ જશે, તો એને પાછા સજીવન કોણ કરશે? કોલ યુહી અલ્લધી અંશાહ વલા મર્રા, કહી દે આ કાંઈ નહોતા ના, એને પેદા કરવા વાળો જે હતો ના, એ જ એને આ ધૂળમાંથી ને પાછી જિંદગી આપશે. તો ચિંતા કરવા જેવી છે કે નહીં આ જિંદગીમાં મોતની વ્યાધિ કરવા કરતા મોત પછી જે થશે ના એની, અને આ દુનિયાનો રવૈયો છે, મોસમ. આ સૂરે યાસીન અજીબ છે. દુનિયાની અંદર ખુદાને કરીમે આ સૂરે યાસીનમાં જમીનનો દાખલો આપ્યો છે કે જમીન પણ ક્યારે બંજર હોય છે, એમાંથી કાંઈ અનાજ ઉગતું નથી, આપણી ભાષામાં મરેલી જમીન હોય છે, પણ જેમ જેમ મોસમ બદલાય એનાથી ને દાણા દાણા પછી અનાજ એમાંથી ને ઉગે છે. ખુદાવંદે કરીમે આ સૂરે યાસીનમાં 33 અને 33 ખુદાએ શું કહ્યું? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વ આયતુલ લહુમ, આ લોકો માટે જે નથી માનતા વ આયતુલ લહુમ, આ લોકો માટે નિશાની છે. શું? અલ અર્દુલ મૈતા, એ જમીન કે જે મૈયત હતી, મરેલી હતી, બંજર હતી, જેમાં કોઈ અનાજ ઉગતું ન હતું. અહયઈનાહા ફઅખરજના મિનહા હબ્બન વમિનહુ યાકુલૂન, મરેલી જમીન હતી, અમો એ જમીનને જીવન આપ્યું, સજીવન કરી દીધી, અને ત્યારબાદ એમાં જ્યારે દાણા નાખવામાં આવ્યા, અનાજ ઉગ્યું, અને એ જમીનમાંથી ને દાણા પછી તમો અનાજને ખાવાવાળા બની ગયા. તો તમને વિચાર આવે કે કાંઈક હશે? અરે આ દુનિયામાં સવારથી સાંજ તને ખબર પડે છે જે તું અનાજ ખાઈ રહ્યો છો એ એક એવી જમીનમાંથી આવે છે કે જે જમીન એક જમાનાની અંદર મરેલી હતી, એ મરેલી જમીનને ખુદાએ જીવંત કરી જેથી કરીને તું ખાઈ શક. તો જે ખુદા વંદે કરીમ તને પેદા કરવા વાળો છે એ તને સજીવન પાછું નહીં કરી શકે. અગર તને શક થાય છે તો ખુદાવંદે કરીમે આપણને બનાવ્યા છે ક્યાંથી ક્યાં, નામું નિશાન કાંઈ ન હતું. વિષય તમને યાદ છે શું છે? આજે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે, પણ આવશે કે હું અને તમે વિચાર કરે આવા મોકા ઉપર કે જ્યારે આપણી કોમની અંદર ઇંતકાલ થાય, એ તો બધા રોજ પડાય ને બધા રોજ સંભળાય ને બધાને ખબર છે, ને યાદી પણ અપાવી જોઈ કે મોત અબરહક છે, બધાનો વારો એક દિવસ આવશે, ઉપર નહીં હોય તો નીચે, નીચે નહીં હોય તો જમણી બાજુ, જમણી બાજુ ડાબી બાજુ, આયા નહીં તો બીજે પરદેશમાં, અલ્લાહો આલમ ક્યાં, પણ બધાને મોતના રસ્તે જવું પડશે જ. તું કાંઈ નહોતો એમાંથી ને આજે ઇન્સાન આર્યો, બોલતો, સાંભળતો, ખાતો, પીતો, સૂતો, બધું ડગલે અને પગલે. નબી કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ

આજ વાતને સમજાવવા માટે કહ્યું. ભાવાર્થ દરરોજ આપણે સાંભળે છે. શું કહ્યું ને બીએ કરીને? તમુથુન કમાથનામુન. તમે એવી રીતે મરશો જેવી રીતે તમે સૂઈ જાઓ છો, અને ત્યાર પછી શું કરો? તસ્તઈ કધું, નિંદરમાંથી તમે ઉઠો છો. એ જ પ્રમાણે તું પાસું, એ જ પ્રમાણે તમને પાછા ઊભા કરવામાં આવશે. મરવા બાદ જીવન થવામાં અગર તને શક છે તો દરરોજની જિંદગી જોઈ લે. એ પણ કુરાન આપણને સમજાવે છે સૂરે ઝુમરની 42 મેં કે હર નિંદરના પાછળ મોત. અલ્લાહુ યતવફ્ફલ અન્ફુસ હીના મૌતિહા વલ્લતી લમ તમુત ફી મનામિહા ફયમસિકુ લ્લતી કદા અલૈહા અલ મૌત વયુરસિલ ઉખરા ઇલા અજલિન. અલ્લાહ પાસે બધી રૂહ ચાલી જાય છે જ્યારે બંદો અલ્લાહની રહેમતે પહોંચી જાય છે. એટલી જ નહીં, કહ્યું જે સૂતા છે ને એની રૂહમાં આવી જાય છે. આપણી ભાષામાં એ પણ મરેલું પુત્રું છે, એટલે તો નિંદરમાં કંઈ અહેસાસ નથી. કે તમને બધાને ખબર પડે છે કે હું નિંદરમાં હોય તો ખબર પડે કે આમ શેખ પસાર થયો, પણ જરાક વાર થઈ તો ઓ હવે ઓલો પસાર થયો. નિંદરમાં કંઈ ખબર પડે છે? કંઈ નથી ખબર પડતી. બિલકુલ જે પ્રમાણે મૈયતને કાંઈ ખબર નથી એ પ્રમાણે સૂતેલા ઇન્સાનને કાંઈ ભાન નથી, સિવાય કે તમે એને ઉઠારો ત્યારે એને ખબર પડે છે કે એના આસપાસમાં શું થાય છે ને શું નથી થતું. ડગલે અને પગલે ખુદા સમજાવે છે. તને અગર બીવાની વાત છે, ખ્યાલ રાખવાની વાત છે ને, તો મોતથી એટલી બધી બીવાની જરૂર નથી. એના કરતાં વધારે વ્યાધિ, ચિંતા અને બીક મોત પછીની જિંદગી છે ને એની રાખવાની છે. એ તને પાછો ના લાવી શકે. કેવી રીતે તને બનાવ્યો? કુરાન મજીદમાં, કુરાન મજીદનો 86મો સૂરો છે, આયત 5, 6, 7, 8. ખુદા પૂછે છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ફલયંદુર ઇન્સાન મિમ્મા ખુલિક. ઇન્સાન જોઈ કેવી રીતે એને પેદા કરવાનું? ફલયંદુર ઇન્સાન મિમ્મા ખુલિક, ખુલિક મિમ્માઇન દાફિક, ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યું. યખરુજુ મિન બૈનિ સુલબે વત્તરાઇબ, આ વાસે કોક્સિક્સ, ત્યાંથી ને નીકળતા પાણીથી ને પેદા કરવામાં આવ્યો. પછી 8મી આયત, વા ઇન્નહુ અલા રજહી લકાદિર, એ જે મને અને તમને પેદા કરવાનો છે એના પાસે એ તાકાત છે કે તમને પાછા જીવનમાં લાવે. તો ચિંતા આ મોકાની વધારે કરવાની છે. શું કરીએ? મોત તો બરહક છે, આપણે બોલ્યા, બધાને મોત આવવાની છે, સબક લેવાનો છે. કાલ પરમ દહાડે મરહુમાને સુપુરદે ખાક કરશો, આમના તો એમની દફન ક્રિયા નાની માની થઈ ગઈ ના, હાજી નાની માની થઈ ગઈ. સુપુરદે ખાક કાલે આપણે જેટલા આવશો ને જેટલા નહીં જાય, પણ સાંભળશો તો સહી ના કે કોકની દફન ક્રિયા થઈ ગઈ. છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલી સલામ, اذا عملت جنازه فاحسب نفسك محمولا, અગર કોઈ જનાઝાને ઉપાડ તો એમ સમજજે કે તારા જનાઝાને તું પોતે ઉપાડી રહ્યો છો, અને તે ખુદા પાસે દુઆ કરેલી હતી કે ખુદા પાછો મને મોકલાવ. ખુદાએ તારી દુઆને કબૂલ કરી લીધી. તું જીવતો જાગતો કોકને દફન કરીને પાછો આવી ગયો, પણ એમ સમજતો સમજતો એને દફન કરજે કે જાણે જનાઝાની અંદર તારો તારી લાશ પડેલી છે. તે ખુદા પાસે માંગણી કરેલી હતી કે પાછો મોકલાવ, ખુદાએ મોકો આપી દીધો. ફંઝુર માઝા તસ્તાનિફ, આવી ગયો જીવતો જાગતો, હવે શું કરવું છે? દુઆ કબૂલ થઈ ગઈ, જે હકીકતમાં મરી જાય છે એ પાછું નથી આવતો. પણ તારી જિંદગીમાં જ્યારે આવા મોકાઓ આવે તો તને એક ઓર મોકો દેવામાં આવ્યો, તને એક ઓર મોકો દેવામાં આવ્યો કે તું તારી પૂરતી મહેનત અને તૈયારી કરી લે. શું તૈયારી કરવી? દરરોજ આપણે સાંભળે છે, બહુ ઘણું બોલાય મોતની તૈયારી માટે. મારા તમારા 11મા ઇમામ ઇમામ હસન અસ્કરી અલી સલામ, કહે છે કે મારા દાદા અલી મુર્તદા અલી સલામ,

પૂછવામાં આવ્યું કે એક પછી એક બધા જતા જાય છે, મોત હક છે, બધાને મરવું પડશે, બધાને મરતા જોઈએ છીએ, અમે તૈયારી કરીએ તો કઈ રીતે કરીએ? આપણે બોલી ગયા ના, બધાનો વારો આવશે, વહેલા મોડો તૈયારી કેમ કરીએ? મૌલાને પૂછવામાં આવ્યું. ત્રણ કામ વિષય થવા, એક એક ઉપર આપણે એક એક મડલી શું, એક એક અશરા પડાય. પણ આ ટૂંક સમયની અંદર ત્રણ વસ્તુ મૌલાએ, ત્રણ વસ્તુની વાત ને, કેટલી ભારી વસ્તુ હશે આ, કે એના બારામાં હું કહું છું. એમાં બે તો બહુ આસાન છે, સમજવા માટે બહુ આસાન છે. હું એમ કહું છું કે ભાઈ ઓલું જે ત્રીજું છે ને, એમાં કેમ ભાર નથી આપતો? એની મને કંઈ પરવા છે જ નહીં, તમને નહીં, મને એની કંઈ પરવા નથી. બસ ઓલી જે બે છે ને, એના પાછળ દોડું છું, દોડું છું, દોડું, ને બહુ સારું છે. ઓલું ત્રીજું જો સાથે નહીં હશે ને, તો પહેલાં બે ઉપર પાણી ફરી જશે. એટલે હજી હું જાગૃત થઈ જાઉં. થવા ત્રણ, ત્રણ વસ્તુ. મોતની તૈયારી કઈ રીતે કરવી મૌલાથી પૂછવામાં આવ્યું. તો અલ્હમ્દુલિલ્લાહ, બધાયની હું ખ્યાલ રાખું છું, પહેલાંની ખ્યાલ, બીજાનું ખ્યાલ, ત્રીજા માટે મને ખૂબ મહેનત કરવાની છે. કારણ કે આ બધું ધોવાઈ જશે. મૌલા કેવી રીતે તૈયારી કરીએ? અદાઉલ ફરાયદ એક, વાજિબાતને અદા કરો, બસ ખતમ. કંઈ આડું અવડું લંબુ લંબુ ગોતવાનું નથી, વાજિબાત બધી પૂરી કરો, ઠીક છે, તો મોતની તૈયારી આરામથી થઈ રહી છે. વૈષ્ણનાબુલમાં હારેમ, હરામ વસ્તુઓ છે, મનાઈ જેની કરવામાં આવેલી છે, એનાથી ને દૂર રહો, બચતા રહો. આ બીજી વસ્તુ. અને ત્રીજી શું હતી? વૈષ્ણમાલુલ મકારેમ, અખલાક, લોકો સાથેનો રવૈયો. અને અજબ શબ્દ મૌલાએ વાપર્યા છે, ઇજ્તેમાલુલ મકારેમ. ઇજ્તેમાલ જમાલમાંથી ને આવે છે, જમીલમાંથી ને આવે છે, કિરદાર, રવૈયો, અખલાકને સુશોભિત બનાવવો. સમલાયો બાલી, બસ ત્રણ વસ્તુ, પછી કાંઈ વ્યાધિ નથી કરવાની. મોત આવે સામે યા મોતના સામે જવું પડે. આપણે કરબલાને મનાવવાવાળા છે. આ જ વાત કરબલાની શરૂઆતમાં આવેલી હતી, જ્યારે હુસૈન મઝલૂમે કરબલાના મેદાનમાં આવવાની સાથે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજઉન ના શબ્દોને ઉચ્ચાર્યા છે, તો આ વાત જનાબે અલી અકબર અલી સલામના કાનોમાં આવી. સાંભળવાની સાથ બાબા પાસે ગયા. હે બાબા જાન, સાંભળું છું કલેમતે ઇસ્તરજા, યાને કે ઇન્ના લિલ્લાહની આયત તમે પડી, ખૈરિયત છે બેટા, ખૈરિયત છે. કે બાબા તમે આ પડેલું શું આપણે હક ઉપર નથી? તો જવાબ હતો કે બલાયા બુનૈયા, આપણે અગર હક ઉપર ન હોય તો કોણ હોઈ શકે? તો અલી અકબરે કરબલાની અંદર એ જ શબ્દ જે મૌલાએ કાયનાતે બોલ્યા હતા એ જ, કે બાબા તો પછી વ્યાધિ નથી કરવાની, મોત સામે આપણે જઈએ યા મોત આપણા ઉપર આવે. અઝાદારો, કરબલાની અંદર મોત માટે લોકો કેટલા તૈયાર હતા? એક એક શહીદોનું જિક્ર આપણે સાંભળે છે, બધાએ બધાએ મોત તરફ જવાની તૈયાર છે. આપણે ત્યાં પણ મરણ થયું છે, આપણે ત્યાં જે મરણ થાય છે એનું અંત શું હોય છે? આ ગુસલ હોય છે, કફન હોય છે, તૈયારીઓ હોય છે, દિલસોજી પાઠવવામાં આવે છે, ખરખરો હોય છે, કબ્રસ્તાને જવામાં આવે છે, દફન ક્રિયા થાય છે, દફન ક્રિયા બાદ સગાવાળાઓને દિલસોજી. આ બધું કરબલામાં હતું? આજે દીને શીખાડ્યું હતું કરબલાવાળાઓને, આ નસીબ થયું? આ કરબલાના એક એક શહીદ, એક એક શહીદ, ન કોઈને ગુસલ મળ્યું છે, ન કોઈને કફન નસીબ થયું છે, ન કોઈને દફન નસીબ થયું છે. અરે હદ તો એ છે કે કરબલાના હરેક શહીદોની લાશોને ઘોડાની ટાપોથી પામાલ કરવામાં આવી. અરે લાશોને પામાલ કરવા બાદ લાશોથી ને એમના સરોને જુદા કરવામાં આવ્યા, અને સરોને નોકે નેઝા ઉપર

0: બનાવવામાં આવ્યા. અરે હદ તો એ છે કે કરબલા હુસૈનનું હતું ના, આ હુસૈનનું સર લઈને ઇબ્ને ઝિયાદના દરબારમાં જ્યારે હસીન આવ્યા છે તો એ આવીને કહે છે કે મને સોનું આપી દે, મને ચાંદી આપી દે. અરે હું એવા માણસને કતલ કરીને આવું છું કે જેના મા બાપ જેવા બીજા કોઈ મા બાપ નથી. અઝાદારું આ કરબલા હતું કે જ્યાં નવાસાએ રસૂલના સરને કલમ કરવામાં આવે અને ઝાલિમ ફખર કરે છે.
1: અલા લઅનતુલ્લાહ અલ-કૌમ અઝ-ઝાલિમીન વસયઅલમુ અલ્લાઝીના ઝલમુ યમુનકલબિયન કલબૂન ان لله وان اليه راجعون رضا بقضاء وتسليما لامره اتوا تمام رحمين نيرونا ثواب ماتي رحم الله من قرأ سوره المباركه الفاتحه تسبقها الصلاه على محمد وال محمد